સમય બદલતો ગયો, દોર બદલતો ગયો, પણ એક આવાજ ઈસી રહી જેણે પીઢી દર પીઢી દિલાને જોડ રાખી. વાહી આકાશવાણી. ઘણે માનસુ રામ રામ. આકાશવાણી જોધપુર સુ ગણગોર સોનાવાલી સલોની સખિયાને આપરી રેડિયો સંઘની આરાધના જોશીરા. એક ઈસી આવાજ જે કે હિન્દુસ્તાન રી સુબહને જગાઈ, જે કે ચૂલ્હે રી આંસુ લેર સરહદ રી ચોકિયા તક હર ભારતીયરો સાથને બહ્યો. વાહી આકાશવાણી.

તો આજના વિશેષ કાર્યક્રમે સેવાનિવૃત્ત વરિષ્ઠ ઉદ્ઘોષ જ્યારી જાદુઈ આવાજ દસકા તક આપણે દિલ પે રાજ કરી ઓર આજ ભી જદ આપા ભૈયારી આવાજ સુણા તો મન હૈ જોકો હર્ષિત હો જાવે એક આનંદ મિલે એક સુકૂન મિલે તો ફોન લાઈન રે દ્વારા આજ આપા મહેમાના સુ વાત કરલા પર અબાર સુણા એક પ્યારો સો ગીત

0: થોડી કાર્યક્રમ હોઉં તો બચ્ચાનો વાસ્તે, ગ્રામીણ બચ્ચાનો વાસ્તે, એમને પ્રોત્સાહન દેવા વાસ્તે એક કાર્યક્રમ શરૂ કરી રહ્યો હોઉં. કદી ફોન માટે બી પ્રોગ્રામ દેવતા, ડાયરેક્ટ ફોન ઇન પ્રોગ્રામ બી હો, કદી જો જાન ઉઠે બી રિકોર્ડિંગ બી કરી લેતા. તો મેં ઉઠે એક રતગુડિયો ગામ હોય અટે મેં જવાનો હોય સ્કૂલ ઘરમાં, એને બચ્ચાઓ રિકોર્ડિંગ કરતા, એને કાફી બચ્ચા ઇકઠા હોય. હા, ઓર લોક બાગ આઈ ગયા હતા બ્રિયા દેખને કે સા કોઈ ચોપાલ કાર્યક્રમ જો દેવે આકાશવાણી જો તું ધંધી આયા હે તો દેખીને આયા. ઠીક એક ભાવના હે ઉની સામે બચ્ચા આયા, પણ જોડે માર સાહેબ બે મને થોડા ડાંટ્યા કે સા બચ્ચે ક્યાં દેખ રહે હો, એ ક્યાં બીટ લગાઈ હે. તો વે કેસા કે અમે ધંધી દેખને ગયા કે ધંધી ગઈ હે, કોઈ કલેક્ટર હે કઈ જી કો ધંધી દેખને ગયા. તો મને એનો બચ્ચાનો જવાબ આજ યાદ હે કે બચ્ચો માર સાહેબ ને કહ્યું સાહેબ કે કલેક્ટર તો રાજસ્થાન મેં કતા વેલા પર ધંધી તો રહેતી હૈ.
1: બિલકુલ સર, જી હા, આજ આપ વાત કરા આકાશવાણી રે ગૌરવ મે 90 સાલ જી કી યાત્રા હૈ બા પૂર્ણ હો રહી હૈ. તો આપ જમાને રા કોણ કોણ સા એસા નામ હૈ જેકાને આજ આપ સબસે પહેલા યાદ કરો?
0: તો અટે પહેલી જો ડાયરેક્ટર રિયોડા હૈ તે કે અનિશુલ હક સાહેબ હૈ, યા ગોવિંદ વર્મા સાહેબ હૈ, રતિરામજી હૈ, અનિલ રામજી હૈ, અનિલ ગોયલ સાહેબ હૈ, એ બી આપણે પ્રોગ્રામ ને કિખર જો હૈ જનતા તક પહોંચા સકે બહુ બડો યોગદાન રહ્યો હૈ. ઓર આજ બી આકાશવાણી જોધપુર એક અલગ પહેચાન રખે.
1: દેખો આજ આપ અનમોલ સમય જીકો હૈ નિકાળ્યો ઓર આકાશવાણી સે જોડ્યા, તો ઇન રિયલી આકાશવાણી જી પૂરી ટીમ આપણે વાસ્તે બહુ બહુ આભાર કહે રહી.
0: આખી મેં તો બસ એક દો લાઈન કહેવાની ચાહું કે મુક્તસર સી વજહ હૈ મેરે અદબ સે મિલને કી, મુક્તસર સી વજહ હૈ મેરે અદબ સે મિલને કી, મિટ્ટી કા બના હું ગરૂર જતા નહીં મુજ પર.
1: બિલકુલ સર, આપરો એક બાર બહુ બહુ ધન્યવાદ હૈ.
0: તો આપને ઓર પૂરે આકાશવાણી પરિવાર ને ભી શુભકામના હૈ કે આજ 90 સાલ હું તરહ જો કાર્યક્રમ ઓર જનતા માને એક વિશેષ પહેચાન રાખી રહી હૈ, તો આઈ પહેચાન હંમેશા આગે બની રહે એની શુભકામના સાથે પૂરે આકાશવાણી પરિવાર ને બહુ બહુ ધન્યવાદ.

0: પ્રાણી બચાવણ રાખવામાં રાતે શ્રમદાન કીનો એ મોકે વન વિભાગ રી ઓરું ઇકો ટ્રેલ ટ્રેક રો ઉદઘાટન કીનો કાર્યક્રમમાં વન મંત્રી સંજય શર્મા મોજુદ હા સવાઈમાધોપુર જિલ્લારી અમરગઢ ગ્રામ પંચાયતમાં કલશ યાત્રા પીપલ પૂજન અને પૌધારોપણ સાગે પરિંદા સારું પરિંડા બાંધી જ્યા જૈસલમેર જિલ્લારી ભણિયાણા પંચાયત સમિતિમાં પીપલ પૂજન કરી જ્યો હર મહિલામાં મંગલ ગીતા સાગે કલશ યાત્રા નીકાળી ઝુંઝુનું જિલ્લારા ચિડાવા હલકારા બિલાવડી જોહડમાં શ્રમદાન કર હર પાણી બચાવણ રો સંદેશ દિયો ચ્યો એ મોકે જિલ્લા કલેક્ટર અરૂણ ગર્ગ કહ્યો કે ઈ અભિયાન રો મકસદ જનતા માય પાણી અર પર્યાવરણ ને બચાવણ સારું જાગ જગાવણ સાગે મારી ભાગીદારી બધાવણું હૈ
1: વંદે ગંગા જલ સંરક્ષણ અભિયાન કે તહેત 25 તારીખ સે 5 જૂન તક જિલ્લે મે વિભિન્ન કાર્યક્રમ આયોજિત કિયે જા રહે હૈં બડી ખુશી હૈ કી બહોત હી અચ્છે માહોલ મે કાર્યક્રમ આયોજિત હુઆ મુઝે વિશ્વાસ હૈ કી આને વાલે સમય મે જલ સંરક્ષણ પર્યાવરણ સંરક્ષણ ઇસકે બારે મે ઓર બહેતર સ્થિતિયાં હોગી લોગ ઇસસે જુડેંગે મેઇન સમસ્યા પાણી કી બતાઈ ગઈ હૈ પાણી લેકિન યે બતા રહા ટ્યુબવેલ સક્સેસફુલ નહીં હૈ તો જો પુરાને જો રિસોર્સિસ થે ઉસકો કૈસે રિચાર્જ કર સકતે હૈ ઇસ બારે મે બાત કરકે પ્રયાસ કરેંગે કી જો ઇતની મહેનત સે લોગો ને પેડ લગાયે હૈ ઉન પેડો કો બચાયા જા સમય લગેગા લેકિન મુઝે વિશ્વાસ હૈ આને વાલે સમય મે પાણી કી સમસ્યા કા સ્થાયી સમાધાન હોગા
0: અભિયાન રા તેજ સિરોહી માય સીએસઆર કાર્યશાલા રાખી છી ઇન માય અભિયાન રા મકસદ પાણી બચાવણ જોડિયા કામ અર જનતારી ભાગીદારી રબારા માય વિગતવાર ચર્ચા કરી છી ચૂરૂ અર પાલી સમેત ન્યારા ન્યારા જિલ્લા માય જલ ચોપાલ સાફ સફાઈ રા અભિયાન તળાવા અર જોહડા ની સાફ સફાઈ અર પાણી બચાવણ ને શપથ દિરાવણ રા કાર્યક્રમ રાખી છ્યા અરબ મોસમ પ્રદેશ રા ન્યારા ન્યારા હલકા માય આંધી બારિશ રે કારણ પારો થોડો ઉતરણ તપન કમ વી હૈ દોપહેરા પાછા કઈ હલકા માય તેજ હવા ચાલણ આંધી આવણ અર કઠે કઠે હલકી બારિશ રા સમાચાર હૈ એ વિચે જૈસલમેર અર ફલૌદી સમેત કઈ જિલ્લા માય આજ તેજ તાવડો પડ્યો મોસમ કેન્દ્ર જયપુર આજ આંધી બારિશ જોડી હલચલ માય બધોતરી વેવણ સાગે બીકાનેર જયપુર ભરતપુર અજમેર અર કોટા સંભાગ માય કઠે કઠે તેજ અંધડ અર બિરખા સાગે કુછ જગા ઓલા પડબા રા આસાર જતાયા હૈ મોસમ કેન્દ્ર જયપુર રા નિદેશક રાધે શ્યામ શર્મા બતાયો કે કાલી રાજ્ય રા ઘણખર હલકા માય આંધી બારિશ રો સિલસિલો ચાલ તો રહેવણ રા આસાર હૈ
2: एक नया पश्चिम विक्षोभ राज्य के कुछ भागों में पिछले 24 घंटों में सक्रिय हुआ है। इसके असर से अगले दो तीन दिन विशेष रूप से जयपुर भरतपुर अजमेर कोटा उदयपुर और बीकानेर संभाग के कुछ भागों में तेज मेघ गर्जन तेज आंधी अंधड़ और इसके साथ कहीं कहीं हल्के से मध्यम दर्जे की बारिश होने की प्रबल संभावना है। इस दौरान इलाकों में मेघ गर्जन के साथ तेज हवाएं 60 से 70 किलोमीटर प्रति घंटा तक की भी दर्ज की जा सकती है। इसके अलावा कहीं कहीं ओलावृष्टि और वज्रपात होने की भी संभावना है। आंधी बारिश के असर से आगामी दो तीन दिनों में अधिकतम तापमान में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट होने और ज्यादातर इलाकों से हीट वेव से राहत मिलने की संभावना।
0: केंद्र सरकार सोशल मीडिया में चल रहा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રા વા વિડીયોને ગલત બતાયો હૈ જેમાં ઇટલી રી પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની જોડ્યા મનગઢંત દાવા અર ઈરાન અમેરિકા વિચે મધ્યસ્થતા રા બારામાં ટિપ્પણીયા શામિલ હૈ પત્ર સૂચના કાર્યાલય રી તથ્ય જાંચ ઇકાઈ રા મુજબ ડિજિટલ રૂપ બદલી જ્યા વિડીયોને એઆઈ બનાઈ ચ્યો હૈ પીઆઈબી રી ફેક્ટ ચેક ઇકાઈ રા મુજબ શ્રી મોદી એડો કોઈ બયાન ની દીનો હૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી હર મહિના પ્રસારિત કર્યા જવાના ખાસ કાર્યક્રમ મન કી બાત માય 31 મહિને વિચાર બતાવેલા આ ઈ કાર્યક્રમ રી 134મી કડી ફેલા સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ આજ સંસદ ભવન પરિસર માય સંસદીય કાર્ય મંત્રાલય રી હિન્દી સલાહકાર સમિતિ રી મીટિંગ લીની ઈ દોરાન સાંસદા વિધાયકા અર આલા અહેલકારા સાગે સરકારી કામકાજ માય હિન્દી ને અસરદાર તરીકાઓ કામ લેવણ રબારા માય ચર્ચા કરી છી વિજ્ઞાન અર પ્રૌદ્યોગિકી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ મિશન મોસમ રાતેત મોસમ અર કોહરારી નિગરાણી સારૂ દેશરી પહેલી એકીકૃત વિમાનન પ્રણાલી સ્કાય કાસ્ટ રો આજ નવી દિલ્હી રા ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા માથે ઉદઘાટન કિન્નો એ મોકે વે કહ્યો કે ઈ નુઆ સિસ્ટમ રો મકસદ હવાઈ અડ્ડા માથે મોસમ રી નિગરાણી અર કોહરા રો સટીક અનુમાન લગાવણ ને ઓર મજબૂત બનાવણું હૈ

0: રાજસ્થાની લોકગીતાર લોક ભજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ગીત સંગીત રેણ સફર મે હમ સફર હે આપણે સાથે આપણો સાથી ગુરવિંદર બિશ્નોઈ ગાંવ ચાપાસર સું પ્રેમ કુમાર પ્રજાપતિ આદુરામ પ્રજાપત રાધા પ્રજાપતિ લાછા પ્રજાપતિ લીલા કુમારી સંતોષ કુમાર કોમલ પ્રજાપતિ અર આણા સગલા ઘરવાળા ચાલ કલા પંજાબ સું અમરજીત બંગા પરમિંદર બંગા રાજા બંગા કુલવિંદર કૌર અંબા ચહેલ રૂપલાલ બંગા માને ઈમેલ ભેજ્યો હૈ ઇન કાર્યક્રમ મુજબ ઈમેલ અર કાગદ લિખર આપરી ફરમાઈશ જકા શ્રોતા સુનની ચાઈ માણા નામ હૈ રમેશ ચંદ્ર ચૌહાન મોહની ચૌહાન કલ્પિત ચૌહાન બેબી ગરવી અર આણા ઘરાળા માને ઈમેલ ભેજ્યો હૈ કુડી હાઉસિંગ બોર્ડ આગોળાઈ સુ નિંબારામ સારણ રામ સ્વરૂપ સુરેશ ગોપાળ વિકાસ અર મનોહર સારણ
1: રાતનાડા સુ નરેન્દ્ર ભાટી વીણા ભાટી પ્રીતિ ભાટી અઠેસુઈ માણા નિયમિત શ્રોતા બાબુલાલ મરેઠા અર આણા સગલા દોસ્ત ખુડેચા પીપાડ શહેર સુ માને કાગદ લિખે હૈ હીરાલાલ શ્રીમાળી જગ્યા દેવી શ્રીમાળી સીમા ખુશી વિશાલ મન્નત સુનિલ કિશોર ઓમ પ્રકાશ શ્રીમાળી અર આણો સગળો પરિવાર
2: ઓ કાગદ આયો હૈ ગાંવ જેસલા સુ લિખ્યો હૈ ફૂલારામ થોરી શિવલાલ થોરી હરચંદ રામ થોરી મલ્લુરામ થોરી ઓમ પ્રકાશ ફોજી દિનેશ સંતોષ અર્જુન રામ કરીર આર રેશમા રામ ફોજી
0: ઓ ઈમેલ આયો હૈ ગાંવ બીકમ કોર્સુ ગૌતમ પરિહાર અરવિંદ પરિહાર સોહન પરિહાર આરતી દુર્ગા મંજુ સંગીતા કુલદીપ હંસપાલ આર ઓમ પ્રકાશ પરિહાર ઓ કાગદ માણે કન આયો હૈ જોધપુર સુ લિખ્યો હૈ રઘુવીર કિશોર દેવિંદર સિંહ જબ્બર સિંહ ખીચી અર રતન સિંહ ખીચી ઓ ઈમેલ આયો હૈ બાબુરામ તેજારામ મનીષ સુમતા બેનીવાળ અર આણા સગલા ઘરવાળા
3: અરે

0: રાજસ્થાની લોક ગીતાર લોક બજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપ રે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ સાથિયા આપ માને ઈમેલ ભેજ ઓર આપરા પસંદીદા લોક ગીત સુન સકો હો માણી ઈમેલ અગર આપ લિખણી ચાહો chaupal.jodhpur@gmail.com અંગ્રેજી રે છોટા અક્ષરા મે ચોપાલ યાની chaupal.jodhpur@gmail.com ઓ હે માણો પતો જીને મુજબ આપ મને ઈમેલ ભેજ સકો હો. ગોપાલગઢ સું ઘનશ્યામ સિંહ ચૌધરી અર અંકિત ચૌધરી ઓ ઈમેલ આયો હે ધન્ય કી ઢાણી તહેસીલ સિણધરી સું ગણેશ તરડ ચેતન ગિલકી પ્રમોદ પારસી મમતેશ મોહનલાલ તરડ અર વિકાસ તરડ રો ઓ ઈમેલ ભેજ્યો હે ગોપાલગઢ સું ધર્મેન્દ્ર છીપા કપિલ છીપા અર પૂજા પરિહાર. ભોમેશ પરિહાર માને ઈમેલ ભેજ્યો હે ડુંગરપુરા શેરગઢ સું ગાંવ રામપુરા ભાટિયાન સું માને ઈમેલ ભેજ્યો હે રામસિંહ દેવાસી અર થાનારામ દેવાસી.
1: ખોખરા મારવાડ સું લિખનવાળા હે સોહનદાસ વૈષ્ણવ લક્ષ્મણદાસ યુવરાજ ખુશવંત ભંવરદાસ ઓમપ્રકાશ કાળુદાસ વિદ્યાદેવી મહિમા ગુંજન અર આણા સગલા ઘરવાળા. નેવરા રોડ તહેસીલ ઓસિયા સું ગાંવ કુડી સું ઠાકુર રૂપસિંહ કુંવર દિગ્વિજયસિંહ મંજુ કંવર સોડા મુમલ કંવર અર અન્નપૂર્ણા કંવર. ગાંવ કેલનસર ફળોદીસુ માને ઈમેલ ભેજ્યો હે રૂપારામ જાખડ ફૂલી દેવી ચિત્રરામ જાખડ જગદીશ રામ માલારામ જાખડ અર આણા સગલા ઘરવાળા. ગાંવ ગુડા વિષ્ણુયાનસુ લિખ્યો હે જવરીલાલ બેરવાલ ફગલુરામ માંજુ છોગારામ બેરવાલ ભાનારામ બેરવાલ જેતારામ વિષ્ણુ અનોપ સોહની મમતા સરિતા દિવ્યાંશી દીપુ ચીકુ કિટુ અર આણા સગલા ઘરવાળા. ઓ કાગત આયો હે ગાંવ ચેનપુરા તહેસીલ ધોરીમીના બાડમેર સું જગદીશ ભારતી વિજેશ ભારતી નરેશ ભારતી અર મલિતા ગોસ્વામી રો.
2: ઉમરિયા સું દીપ્તિ રજાવત સોનમ રાજાવત રેખા અર રેશમા રાજાવત.
3: કાગદ આયો હે ધોબીઘાટ ઇન્દિરા કોલોની જોધપુર સું લિખનાળા હે નંદ કિશોર બારિયા નંદુ ધનવંતી કાળુ સુમન ચાંદની અર આણો સગળો પરિવાર.
4: આપ સબરી ફરમાઈશ માતે સુણો આ રચના.

0: રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ પર આપણે સાથે આપણો સાથી ગુરવિંદર બિશ્નોઈ હાંડીખેડા સિરસા હરિયાણા સુ રાધેશ્યામ શર્મા ઇન્દિરા સાર્થક શર્મા
1: ગાંવ ચાડી સું ઉત્તમચંદ છાજેડ રાણુલાલ છાજેડ શાંતિલાલ છાજેડ કમલાદેવી છાજેડ અર આણો સગળો પરિવાર ઓકા ગદાયો હે ગાંવ તિવરી સું લિખ્યો હે વીરેન્દ્ર ટાક બસીનગર સું જીતેન્દ્ર ટાક અશોક પિયુષ ભંવરલાલ ચૌધરી નરપત ચૌધરી અર આણા સગળા સાથી
0: કાગદ આયો હે મલોટ કેમ્પ